وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق: بسم الله الرحمن الرحيم. ومن الناس من يتخذ من دون الله أندادا يحبونه كحب الله، والذين آمنوا وشدوا حبا لله. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. بسم الله. حتى رفاكم بالصلاة على محمد وآل محمد. વિષયને સરનામું આજે આપણે આપ્યું છે કે આપણ ઉર્દુમાં એ બી ને ફ્રેન્ચી ભાષામાં સા ઓ સી. આ પણ એક ભાગ છે, એ બી એક હિસ્સા હે, ઠીક છે. સા ઓ સી સુલા ફે પાર્ટી. કઈ વસ્તુની ચર્ચા એવી કરવી છે, કારણ કે લાગુ એવું પડે છે, માલુમ એવું પડે છે કે ક્યારે ક્યારે આપણી જિંદગી મુસલમાનની હોવા છતાં આ વસ્તુ જે દીનનો ભાગ છે, ક્યારે ક્યારે એવું લાગે છે કે એ આપણે યા તો ભૂલી ગયા છે, યા તો આપણને યાદ દેવરાવવામાં નથી આવ્યું, યા તો આપણને એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આના બારામાં કંઈ ચિંતા કરવાની નથી. એટલે મેં વિષયનું નામ નાખ્યું છે સા ઓસી. આ પણ દીનનો ભાગ છે. અને સવાલ કરવા જેવો એ છે કે હું એ દાવો કરું છું કે હું દીનદાર છો, મુસલમાન છો, મોમિન છો, મજલિસમાં આવવા વાળો છો, મજલિસને સાંભળવા વાળો છો. સવાલ એ છે કે આ જે દીનનો ભાગ છે એ મારી અંદર છે કે નહીં. અગર છે તો નૂરુલાલા નૂર, અગર નથી તો એના માટે કોશિશ કરું વાતને ચોખવટ સુધી પહોંચાડવા માટે. એક હદીસથી ચર્ચાને શરૂ કરું. નબીએ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નબી કરીમનો હુકમ છે, આપે કહ્યું, ખાસ કરીને આપણને મુસલમાનને કહ્યું, અદ્દબુ ઔલાદકુમ અલા સલાસત ખસાલ. હા, એ મુસલમાનો, તમે તમારી ઔલાદની કેળવણી, તરબિયત, તાદીબ, શિખામણ, ત્રણ વસ્તુના બારામાં, ત્રણ આદતોના બારામાં એની અંદર આ વસ્તુનો ખ્યાલ રાખો. અદ્દબુ ઔલાદકુમ અલા સલાસત ખસાલ, તમારી ઔલાદને ત્રણ વસ્તુની શિખામણ આપો. એક, હુબ્બ નબીયકુમ, તમારી ઔલાદને શીખાડો કે તમને નબીથીને મોહબ્બત કરવાની છે. એક. બીજું, વા હુબ્બ અહલ બૈતે, તમારી ઔલાદને એ પણ શીખાડો કે અ લોકો આ નબીની અહલે બૈત અલૈહિસ્સલામથીને પણ મોહબ્બત કરે. ત્રીજું, વા કરાઅતુલ કુરાન, તમારી ઔલાદને આ પણ અદબ શીખાડો, આ પણ કેળવણી આપો, આ પણ શિખામણ આપો કે તમારી ઔલાદ કુરાન પડતી થઈ જાય અને કુરાનની તિલાવત કરે. ત્રણ વસ્તુ, તમારી ઔલાદને નબીની મોહબ્બત, તમારી ઔલાદને અહલે બૈતે નબીની મોહબ્બત, તમારી ઔલાદને કુરાન મજીદનું પડવું, તિલાવત યા કરાત કરવી. સવાલ, શું આજ છે દીન? કારણ કે નબી આની અંદર, આ હદીસની અંદર આ ત્રણ વસ્તુ કેની વાત આવી? રસૂલની મોહબ્બત, અહલે બૈતની મોહબ્બત. અને અલહમદુલ્લાહ તઆલા, ખુદાવંદે કરીમ જાણે છે કે આપણે બધાય નબીથી મોહબ્બત કરીએ છીએ, આપણે બધાય અલહમદુલ્લાહ તઆલા અહલે બૈત અલમુસલામથીને મોહબ્બત કરીએ છીએ. સવાલ એ કરવા જેવો છે કે આ હદીસમાં નબીએ કરીમે આનો ઉલ્લેખ, જિક્ર નથી કર્યો, પણ આ પણ દીનનો ભાગ છે? ભલે આ હદીસમાં નથી, અને દલીલ તમને આપીશ. કઈ વસ્તુની વાત? જ્યારે આ દીનની અંદર મુસલમાન થવા માટે કઈ વસ્તુની જરૂર છે? મુસલમાન થવું હોય તો કેમ થવાય? આજે કોઈ હમણાં મુસલમાન થાય પારખો તો શરૂ ક્યાંથી કરે? કલમાથી શરૂ કરે ના, કે નથી કોઈ ઇલાહ, નથી કોઈ માબૂદ સિવાય અલ્લાહ સુબહાનહુ વતઆલા. પછી ગવાહી કેની આવે? નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ.

ني رسالة ني اينو نبي طرف خدا طرف تيني پیغمبر يا موكلا ولا هواني گواهي اپواني تبه سوال کروا جيو چه كي مسلمان تھاوا ماتے الله ني شهادت الله ني گواهي ضروري مسلمان تھاوا ماتے انا نبي ني گواهي اني شهادت ضروري تو آ دین ني اندر نبی تھی محبت کروانی اینا اہل بیت تھی نے محبت کروانی تو برابر لاگے چھے کہ آ دین ني اندر اللہ تھی محبت کروانی کئی وات نہیں ہشے ساوسی آپن یہ بھی ہوں کداچ بھولی گئیو چھو کہ منے واتنو خیال نتی کہ آ دین ني اندر اللہ تھی محبت کروانو پر حکم سے بلکہ سو تھی عمدہ حکم اگر کوئی چھے تو یہ سو تھی پہلے سے اللہ سبحانہ وتعالی تھی محبت دلیلو آپو تم نے مجلس نے شروعات میں قرآن مجید نے ایک آیت نے پڑھ لی یعنی آخی تفصیل ني اندر اپنے جائے نا وستار ني اندر وریولا پوچھ سے گروپ ماں وستار اتلے سو اتلے دیتا ہے ٹھیک سے ઓલી ફેરે તને શું જાણવું તું કઈ કહેતું પરંપરા હે એટલે આપણી કલ્ચર પંપર નહીં પરંપરા આપણી આદતો ઠીક છે આપણી રૂઢિઓ એને પરંપરા કહેવાય આ છે વિસ્તાર એટલે દેતાઈની અંદર આયત પડું ને આજે કેમ થાય આ બીમાર છે તો તમે જરાક આમ ઊંધું જોજો ઓલું એકરા હાલે છે અહીંયા નથી આ બધે તો તમે કામ કરજો વાંસો કઈ નહીં જોજો આયતની અંદર જુલ્મની વાત આવશે કુવતની વાત આવશે અઝાબની વાત આવશે પણ એ બધુંય મને છોડી દેવું છે મારું વિષય આ જ છે યે ભી સાઉસી ખુદાને કરીમે સૂરે બકરાની 165 મે 265 2165 એલાને રબુલ ઇઝ્ઝત કહે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વ મિનન નાસ મન યતખઝુ મિન દુનિલ્લાહિ અંદાદન યુહિબ્બુનહુમ કહુબ્બિલ્લાહ માણસોમાંથી અમુક લોકો એવા છે કે જે અલ્લાહને એક તરફ છોડી અમુક લોકોને અલ્લાહના બરાબર સમજી એ એનાથીને જે પ્રમાણે અલ્લાહ સાથે મોહબ્બત કરવી જોઈએ એ પ્રમાણે એના સાથે મોહબ્બત કરે છે પણ જે ઈમાન લાવ્યા છે શું હોય છે વલ્લદીના આમનુ અશદ્દુ હુબ્બન લિલ્લાહ પણ જે ખરેખર ઈમાન લાવ્યા છે આ લોકોને ઘાંટી આપણે બોલીએ ને ગહેરી ઊંડી મોહબ્બત અગર કોઈથી છે તો કોણ છે અલ્લાહ સુબહાન વ તઆલાની જાત છે મેં તમને કહ્યું આમાં આપણે સમય નથી નાખવો આયત તમે ઘરે જઈને તપાસી લેજો અલ્લાહની વાત કોઈને પસંદ નથી અલ્લાહની ચર્ચા કરવી કદાચ આપણને પસંદ નથી હાલાકી આ દીનનો ભાગ છે કે મને અને તમને અલ્લાહની મોહબ્બત એક બીજી આયત પડી દઉં યહાં પર વિસ્તારમાં નથી જાઉં દલીલના તોર ઉપર ખુદાને કરીમે સુજાદને આવડશે થવા થવાથી યાદ છે સુજાદ હા કેને યાદ છે વાહ શાબાશ કુરાન મજીદનો ત્રીજો સૂરો આયતો નિશાન 31 331 થવા થતિયા ખુદા કે આપણા શોએલભાઈ નસર કહ્યું બિસ્મિલ્લાહ રહમાન એમ કોલ ઇન કુંતુમ તુહિબ્બુન અલ્લાહ ફત્તબિઉની યુહિબ્બુકુમ અલ્લાહ પણ એ વિષય આપણો નથી અહીં મારા હબીબ કહી દે આ લોકોને કે તમે અગર એ વાતનો દાવો કરો છો કે તમે ખુદાથી મોહબ્બત કરો છો તો મારા પાછળ પાછળ ચાલો એટલે નબીના નકશે કદમ ઉપર પગલા ઉપર ચાલો માલુમ પડ્યું કે કુરાન મજીદમાં ખુદાવંદ કરીમ એને જવાબ આપી રહ્યો છે કે જે દાવો કરે છે કે કુલ ઇન કુંતુમ તુહિબ્બુન અલ્લાહ અગર તમે અલ્લાહ સુબહાન વ તઆલાથી મોહબ્બત કરો છો એ તમે દાવો સાચો કરવો છે તો મારા નબીની પેરવી કરો માલુમ પડ્યું કે આ દાવો દીનની અંદર છે અલ્લાહ થી મોહબ્બત આ દીન ની અંદર છે પણ આના માટે મેં કેટલું કર્યું ક્યારે ક્યારે બને છે એવું કે મારું તમારું દીન અલ્લાહ વગરનું લાગે છે મેં તમને વર્ષો પહેલા ઈશારો કર્યો તો આજે પણ હમણાં અહીંયા બેઠો તો મને લાગે છે મુનવરભાઈની બરકત બાજુમાં બેઠો તો યાદ આવ્યું કોક આ બધે એટલા તમે ભણેલા છો કોકને મોકો આવી જાય મેં ઉપર ઉપરથી પડેલી છે દુનિયામાં કિતાબો લખાણી છે આપણા બારામાં પારકાઓ નહીં આપણા બારામાં તેને કપટી બહુ મોંઘી છે કિતાબ મારા હિસાબે હું તપાસ કરવા ગયો હતો એટલે પછી આપણા ખિસ્સા એટલા ભારી ને ગરમ ના હોય એટલે જરાક આપણે ધમીતુર કરી લીધું પણ કોકને લેવી હોય તો એક લેજો આપણે બધે સાથે મળીને વાંચશો અમેઝોનમાં કિતાબ 180 યુરોની છે ત્યારે જોવા ગયો હતો ત્યારે કિતાબ નાખ્યા ફોટો નાખ કોણ છે વાં પિલોત કોણ છે આજે તહેસીન ઇસ્લામ વિધાઉટ અલ્લાહ આરી કિતાબ એવું ઇસ્લામ
કે જેની અંદર અલ્લાહ નથી,

અલ્લાહની વાતો કરવી મને પસંદ નથી. હાલાકે મારું દીન, મારું નબી, મારું કુરાન અલ્લાહ અલ્લાહની જ વાત કરે છે. અને લખવા વાળા ત્યાં સુધી પહોંચી ગયા કે અમોએ જોયું કે અમુક મુસલમાનો એવા મુસલમાન છે કે જેની જિંદગીમાં અલ્લાહ છે જ નહીં. સાઉસી યે ભી ખુદાથી મોહબ્બત, મને નથી ખબર, આપણને નથી ખબર. શેખ તરજુમો કરજે, મજા આવી જશે. નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ઇની લઆરફુ નાસન માહુમ અંબિયા વલા શુહદા યગબતુનહુમુલ અંબિયા વશુહદા બેમનઝિલતિહિમ યૌમલ કિયામા. આવી પલ્લે પડ્યું. રસૂલે કરીમ શું કહે છે? ઇન્ની લઆરફુ નાસન, હું એવા માણસોને ઓળખું છું, નબીના એટલે જમાનામાં હશે ના, એવા માણસોની જાણકારી તમને આપું છું. ઇન્ની લઆરફુ નાસન મા હુમ અંબિયા વલા શુહદા, એવા લોકોને ઓળખું છું. ના આ લોકો નબી છે, ના આ લોકો અલ્લાહની રાહમાં કંઈ જાન દેવાવાળા શહીદો છે. યગબતુનહુમ, આ એવા માણસો છે કે કયામતના દિવસે આ લોકોનો દરજ્જો મંઝેલત જોઈને નબીઓ લોકો અને શહીદો પણ, આ એ શબ્દ હસદનો વાપર્યો, સહી શબ્દ છે, પણ રશ્ક કરશે. ગુજરાતીનો શબ્દ એ છે રશ્ક કરશે, એટલે ઉમેદ રાખશે કે આ લોકોનો આટલો દરજ્જો કેમ, કોણ એવી ઉમેદ રાખશે જો, કોણ એમ કરશે? તું તો ગુજરાતીનો માસ્તર છો, હું ચીનવામાં બોલું છું. નબી શહીદ ખુદાના મોકલાવેલો પૈગંબર, ઈ પર જોશે કે આનો આટલો દરજ્જો, શહીદ અલ્લાહની રાહમાં જાન દેવાવાળો, ઈ પર જોશે આનો આટલો દરજ્જો. હું એવા માણસોને ઓળખું છું, ને નબી છે ને શહીદ છે, કયામતના દિવસે આ લોકોનો દરજ્જો જોઈને નબીઓ અને શહીદો રશ્ક કરશે, હસદ કરશે. યા નબીલ્લાહ કોણ છે? અલ્લાઝીના યુહિબ્બુન અલ્લાહ વ યુહિબ્બુનહુ અલા ખલ્કે. તરજમો કર. અલ્લાઝીના યુહિબ્બુનહુ, અહસન્ત, બાદ ગુજરાતી, ખુદાને ગમાડે છે, વાપરી સી. આ કેનો દરજ્જો નબીઓને શહીદ કરતા વધારે છે જેની વાત નબી કરે છે? કહ્યું આ એ લોકો છે જે અલ્લાહથી મોહબ્બત કરવા વાળા છે. ફક્ત અલ્લાહથી મોહબ્બત જ નહીં, બલકે બીજા ખુદાના બંદાઓના દિલની અંદર અલ્લાહની મોહબ્બત નાખે છે. આપણે ત્યાં, મારે ત્યાં ઇસ્લામ વિધાઉટ અલ્લાહ, અલ્લાહની વાત ઇબાદમાં આવે. ખુદાવંદે કરીમે આ બે ઘણી આયતો છે, હું તમને દાવત તમે જોજો, સમય નથી આપણો. એકવાર મેં પડ્યું છે, જોઈ કેને કેટલું યાદ રહે છે. મને જ્યારે આને યાદ હશે, કારણ કે આ મને ફાન ક્લબમાંથી છે. સૌથી કુરાન મજીદની કઈ આયત મને પસંદ છે શોએલ, કંઈ ખ્યાલ? શાબાશ, ખબર છે ને, ઘરે પડજો. 9:24 ખુદાવંદે કરીમ એમાં અલ્લાહની મોહબ્બતની વાત કરે છે. કેવી રીતે, ક્યારે, શું કરવા માટે, કેટલી, ક્યાં સંજોગમાં, ક્યાં સંયોગમાં મોહબ્બતની વાત. આ એ વિલાયત બધી આપણે જાણીએ છીએ, બધાનો સમય નથી, ટૂંકમાં આ એ વિલાયત 555 છે. એની પહેલા એક આયત છે 5:54, આ હતી 9:24, 9મો સૂરો 24મી આયત, ઘરે જઈને પડજો. એના પછીની બીજી આયત છે સૂરે માયદાની 54મી, 5:54. એક ઓર આપી દઉં, ખુદાના બંદાઓ કોણ છે? તમે ઘરે જઈને પડજો, હું પડી દઉં છું, અહીંયા નખાવી પણ નથી મેં. ખુદાને કરીબ એવા એના બંદાઓની વાત કરે છે. અલ્લાઝીના યઝકુરૂન અલ્લાહ કયામન વ કુઉદન વ અલા જુનુબિહિમ વ યતફક્કરૂન ફી ખલ્ક સમાવાતિ વલ અર્દ રબ્બના મા ખલક્ત હાઝા બાતિલા સુબહાનકા વ કિના અઝાબન નાર. 3:11 નબીએ કરીમે કહ્યું કે આ આટલી જ વાત છે. મારા તમારા પાંચમા ઇમામ ઇમામ મોહમ્મદ અલ બાકર અલૈહિસ્સલામ મસલ મોહમ્મદ

બેય તપાસીને આવું છું. આવી જ રિવાયત જનાબે દાઉદ અલી સલામના બારામાં છે અને આ જ રિવાયત જનાબે મૂસાના બારામાં છે. પાંચમા ઇમામ બયાન કરે છે, ફીમા ઔ અલ્લાહુ ઇલા મૂસા ઇબ્ન ઇમરાન કાલ, ખુદાવંદ કરીમે જનાબે મૂસાને કહ્યું, યા મૂસા અહબિબની વ હબ્બિબની ઇલા ખલ્કી. તરજુમો શેખ, અહબિબની વ હબ્બિબની, એ મૂસા તું મારાથી મોહબ્બત કર અને મારા બંદા મારી મખલૂકને મારી મોહબ્બત કરાવ. જેમ એ બોલ્યો મને મારા મખલૂક પાસે ગમાડ. નબી જેવા નબીને ખુદા હુકમ કરે છે, મૂસા મારાથી મોહબ્બત કર અને મારાથી મોહબ્બત. હવે ખબર પડે એ ઘરે જઈને વાંચજો સૂરે ફુસ્સલત આયત 33 43 33. આ દીનની અંદર સાઉસી ભાઈ, આપણ એ ભી આપણ દીનનો ભાગ છે કે હું મારા પરવરદિગારથીને મોહબ્બત કરતા શીખું. તમારો સવાલ 17મી કે મોહબ્બત કેમ કરવી? ખુદા તો કંઈ દેખાય ના, ખુદા તો કંઈ પકડાય ના, ખુદા તો કંઈ સંભળાય ના, તો એ ખુદા જેને દેખાય છે એના સાથે મોહબ્બત કેમ કરવી? અને અગર મોહબ્બત મારા દિલમાં મને ખુદાની નાખવી છે તો કઈ રીતે કરું? કોઈ એવી ગવાહીઓ, કોઈ એવી નિશાનીઓ કે જે મને એમ કહેવા થાય કે હું ખુદાથી મોહબ્બત કરું છું? ઓલી આયતમાં એક નાનકડો ઈશારો હતો, થવા થાંતિયામાં હતો ને, કોલ ઇન કુંતુમ તુહિબ્બુનલ્લાહ ફત્તબિઉની, અગર તમે દાવો કરો છો કે તમે અલ્લાહથી મોહબ્બત કરો છો તો રસૂલની પૈરવી કરો. અગર હું રસૂલની પૈરવી કરું છું તો ઇન્શાઅલ્લાહ તઆલા હું એની અંદર આવી શકું એમ છો, કે કારણ કે નબી અલ્લાહનો છે તો હું એની પૈરવી કરવા માટે તૈયાર. એક વાત, એક સલાત પડો મુહમ્મદ વાલી મુહમ્મદ પર. આપણે છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલી સલામ મુહમ્મદ, છઠ્ઠા ઇમામ બયાન કરે છે કે જ્યારે જનાબે મૂસા અલી સલામ મુનાજાત કરવા માટે, ફીમા ના જા મૂસા અલી સલામ મુનાજાત કરવા માટે અલ્લાહ સુબહાનહુ બારગામાં જતા, તો એક વારનો બનાવ છે. છઠ્ઠા ઇમામ બયાન કરે છે કે ખુદાએ એમની આવાજમાં જનાબે મૂસાને કહ્યું, યબ્ન ઇમરાન, اي عمران نذكرا كذبا من زعم انه يحبني. كر ترجمه કે મુંદા ترجمه થાય છે વાલા ખોટો છે એ માણસ કે જે દાવો કરે છે કે મારાથી મોહબ્બત કરે છે. તમને સવાલ કરી લો આગળ વધીને. મોટ મિનાલ નીચે જોઈ છે એટલે મિનાલ તને પૂછું, અલ્લાહ ગમે છે? ગમે છે આ નીચે જોઈ છો એટલે અલ્લાહ ગમે? ગમે. જેને પણ એ પૂછો બધાની વાત એ જ હશે ને કે અલ્લાહને તો હું બહુ ચાહું છું, અલ્લાહથી ને હું મોહબ્બત કરું છું. પણ અહીંયા ખુદા જનાબે મૂસાને કહે છે, ખોટા બોલો છે એ કોણ જેમ દાવો કરે કે એ મારાથી મોહબ્બત કરે છે એટલે અલ્લાહથી મોહબ્બત. કઝેબામાં ઇબ્ન ઇમરાન કઝેબામાં ઝાઇમા અન્નહુ યુહિબ્બુની فَإِذَا جَنَّ اللَّيْلَ عَلَيْهِ نَامَانِ. ખોટા બોલો છે કે જે એમ કહે છે કે હું અલ્લાહથી મોહબ્બત કરું છું, અને જ્યારે રાત છવાઈ જાય છે, રાતનું અંધારું ઘેરાઈ જાય છે, મને યાદ કરવા વગર સૂઈ જાય છે. સમજાય છે? કઈ મજલિસ યા નથી, મજલિસનું વાત હવે આવે છે. એના પછી આ હદીસ કુદસી કહેવાય, અલ્લાહ સુબહાન વ તઆલાએ, મને યાદ આવે છે આ બયાન કરું એ પહેલાં તૈયાર મારા મજલિસ મેં તૈયાર પણ કર્યું છે. હું અહીંયા લગભગ આપણે આ હિજરી જોઈએ તો આપણે લગભગ 30 વર્ષથી અહીંયા છે ને, અલહમદુલિલ્લાહ તમે બધાય મારા દોસ્ત છો. પણ એક વસ્તુ મેં જોઈ છે, ખાસ કરીને નવજવાનો, જ્યારથી હા પડે ને બધે મારાથી ચેટા ભાગે છે. કંઈક ફ્યાંસે થાય, કંઈ હા પડે, કંઈ ખબરથી મૂતા પડાઈ ગયા હોય, મર્યાજ થઈ ગયા હોય, તો મને થાય કે આ તો પહેલે મારો જાને જીગર હતો, સાથે ફરવાવાળો હતો, એના વગર એને મારા વગર એને હાલતું

હતું, જ્યારે ને ત્યારે ઘરે આવીને બેસી જાતો હતો, ક્યારે ક્યારે કહેવાનું મન થતું હતું કે હવે તો જા, હું પરણેલો માણસને 205 બચ્ચાનો બાપ છું. પણ એની હા પડે એટલે આસ્તે આસ્તે છેટો થતો જાય. કેમ? કેમ કે બીજા કોકની મોહબ્બત, અઢાર સુધી મારી મોહબ્બત હતી, આ બધા એ જ છે. હસો છો તમે? તમે આ બધી જેટલા બધાના નામ લઈ લે, અલી પૈણી ગયો છે, ઓલો પેમ, મમદ, મુજાહિદે માથુર, મુજાહિદ, ઓલો નદીમ, ઓલાની હા પડી ગઈ છે. આ જેટલાની હા નથી પડી ને, ભોગોસે દેખાણો તો ક્યાં ગયો? સતાઈ ગયો. હા, આર્યો. હા, બધા હમણાં બહુ દોષ છે મારા. પણ જ્યારે હા પડશે ને ત્યારે આસ્તે આસ્તે ક્યાં શેખ ને ક્યાં દોસ્તી. કેમ? કારણ કે હવે કોઈ એવું આવી ગયું છે જે દિલ ઉપર રાજ કરે છે. એટલે ખુદાવંદ કરીમ છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલી સલામ શેખ તરજુ મજા આવી જશે. અલૈસા કુલ્લુ મુહિબ્બિન યુહિબ્બુ ખુલવત હબીબે, અલૈસા કુલ્લુ મુહિબ્બિન યુહિબ્બુ ખુલવત હબીબે. ખુદાના બોલ છે, મારા નથી. મૂસા ખોટો બોલે છે એ કે જે એમ કહે છે કે મારાથી ને મોહબ્બત કરે છે, અને જ્યારે રાત છવાઈ જાય છે તો એ સુઈ મરે છે. શું કોઈ પણ મોહબ્બત કરવા વાળો એ પસંદ નથી કરતો કે એકાંતમાં જે એનાથી ને મોહબ્બત કરતો હોય એની મુલાકાત કરે? એટલે આશિક, આશિક ભાઈ જે નથી, આશિક ને માશૂક વગર ના હાલે, મુહિબ ને મહેબૂબ વગર ના હાલે. ખુદાએ કહ્યું જે જેના પ્રત્યે મોહબ્બત કરતો હોય, શું એને વાત પસંદ નથી કે એકાંતમાં જેનાથી ને પ્રેમ કરે છે, જેનાથી ને મોહબ્બત કરે છે, જેના પ્રત્યે લાગણી ધરાવે છે, એકાંતમાં એની મુલાકાત કરે? માલુમ પડ્યું કે અગર મારી અંદર આ નંદી સિફત છે, ઘણું છે. જનાબે મૂસાને ખુદાએ કહ્યું હતું ને, મારી મોહબ્બત માણસોના દિલમાં નાખ. જનાબે મૂસાએ પૂછ્યું હતું, પહેલે કહ્યું હતું મારાથી મોહબ્બત કર. જનાબ મૂસાએ, નથી સમય નથી, થઈ ગઈ 24 મિનિટ. જનાબ મૂસાએ કહ્યું હતું, ખુદાએ ગવાહી આપું છું, તું મારા દિલને જાણે છે, તારા સિવાય હું બીજા કોઈથી મોહબ્બત નથી કરતો. પછી મૂસાએ પૂછ્યું, આવતી મજલિસમાં તો આવો તમે. ખુદાએ તારા પ્રત્યે બીજાની મોહબ્બત કેવી રીતે કરાવો? ઓલાનો શું તો તરજુમો, હું તને કેવી રીતે બીજાઓને ગમાડું? ખુદાએ જવાબ આપ્યો હતો કે મૂસા, આમ કર, આમ કર, આમ કર, તો માણસોના દિલમાં મારી મોહબ્બત ઉભરાય. પણ હમણાં વિષય એક જ વસ્તુ, એક જ, એકાંતમાં. દાખલા ઘણા મેં તૈયાર કર્યા હતા, છે તેમ એક સલાત પડો મોહમ્મદ વાલી મોહમ્મદ પર. વાહ, આ સમજી ગયો એટલે 10-15 મિનિટ મેલી. અસત યલ્લા સલ્લુ અલા મુહમ્મદ વાલી મુહમ્મદ. અસત એકાંતમાં મને યાદ કરે. આપણા બધાના દાખલા છે. પહેલું, એકાંતમાં હોવું જી મારી તમારી ફિતરતની વાત છે, મુમકિન નથી. એની આપણે ચર્ચા મંડલી શું પડી છે. આપણે જ્યારે સુવા જાય તો નીંદર આપણા પોતાની હોય ના, આરામ આપણા પોતાનો હોય, આપણા શરીરને નીંદરની જરૂર હોય. એ વખતે આપણે દીને શીખાડ્યું છે ના, સુવા પહેલાં આ પડો, સુવા પહેલાં આ પડો, સુવા પહેલાં આ પડો, એકાંતનો મોકો. અલ્લાહ યાદ આવે ત્યારે આપેલો દાખલો. સુવા સિવાય આપણે આ દેશમાં રહીએ છીએ, એની પણ તફસીલ બધી છે દીનની અંદર. સફરની અંદર શા માટે સફરની દુઆ પડવાનું કીધું છે, કીધું છે ને, સફળ થવા માટે, કામયાબ થવા માટે. ડગલે અને પગલે અલ્લાહનો સાથ, અલ્લાહ મારા સાથે જ હોવો જોઈએ. નાનકડો બીજો દાખલો આપી દઉં. આપણે ગાડીઓની અંદર એક હદીસ એટલી ફેરે મેં પડી છે, પણ આ બધી આદત પાડવાની વાત છે. જે આદત હોય એ નથી વાત થતી.

મને સૂજે છે, મને મોકો મારી જિંદગી નથી, એકાંતનો કોઈ નથી. માશાઅલ્લાહ આજકાલ ભાઈ પ્રમુખ સાહેબને હું જોઉં છું, અહીંયા કામકાજ થાય છે તો અહીંયા અમે આવતા હોય મોટર ધોવરાવા માટે તો અવારનવાર ભેગા થઈ જાય. એકાંતમાં જ્યારે હું હોય, ગાડી ચલાવતા ચલાવતા, એકલો એકલો કે ચાલીને જતો હોય, કોઈ કામ માટે ઘરવાળી કે મોફુલી આવી દો ને, ખબર નથી બટેટા લઈ આવી દો ને, બજારે જાઓ ને, આ લઈ આવો ને, ઓ લઈ આવો ને, એ બધા એકાંતના જ્યારે મોકા છે. કેમ આ બધી દાખલા આપું છું? કારણ કે નબીએ કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ આ તરજુમ હવે સરખો કરજે. નબીએ કરીમે કહ્યું છે અલામતુ હુબ્બિલ્લાહ હુબ્બુ ઝિક્રિલ્લાહ, અલામતુ હુબ્બિલ્લાહ હુબ્બુ ઝિક્રિલ્લાહ, અલ્લાહથીને મોહબ્બત કરવાની અલામત, બોલો નિશાની એ છે કે બંદાને અલ્લાહનું વિર્દ, અલ્લાહને યાદ કરવો, અલ્લાહનું ઝિક્ર પસંદ હોય. એમ આપણા હાજી યા લતીફ કરતા હોય ને, અલ્લાહની યાદ, અલ્લાહનું વિર્દ, અલ્લાહનું ઝિક્ર, એ અગર મારી જિંદગીની અંદર આવી જાય, એના પ્રત્યે મને લાગણી હોય, ઓલી પોપટ માફક આદત નહીં, આમ એકાંતમાં ઓછીતાનું મને મારો ખુદા યાદ આવે, આ બધું ખુદા તે મને દીધું છે, આ જિંદગી તે મને આપી, ઔલાદ તે આપી, મહેફિલ ઝૈનબ તે આવ્યો, આ રાડું પડવાનું મૌલવી હાલતે ને ચાલતે, ક્યારે પણ અલ્લાહ યાદ આવી જાય, અલ્લાહનું ઝિક્ર જ્યારે મને પસંદ થવા લાગે તો સમજી જાઉં કે હું અલ્લાહથી મોહબ્બત કરું છું. આપણે ત્યાં નથી, હમણાં આવું છું, તમે આપણે બધાએ સાથે જીવીએ છીએ, તમે એવા લોકોને નથી ઓળખતા જેને અલ્લાહનું ઝિક્ર કરવું કોઈ દી સૂજે જ ના, એના કામ ધંધા કામ કાજમાં જ પડ્યા હોય, વચમાં ક્યાંય ઓછીતાનું અલ્લાહ યાદ આવી જાય, બધી આદતો. હમણાં એક દાખલો દેવો છે પણ વળી તમને હસવું આવશે ને મુશ્કેલથી પડશે. એક સલાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર, દાખલો હદીસથી આપી દઉં તો બધાને આપણે ના કે ઘૂંટળો વળી કેમ મારી વાત નહીં, મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ સુજાડે, તો સમજી જાજે કે એ તને માફ કરવા ચાહે છે, સુજાડે, અલ્લાહ સુજાડે. ઓલું વિષય નથી આપણું, અશરો થાય કે શું કરવું કે અલ્લાહ આપણાથી મોહબ્બત કરે, એના માટે તો આપણે આ બધું કરીએ છીએ કે અલ્લાહ આપણાથી ને મોહબ્બત કરીએ, પણ એ પહેલા એ ભી સા ઉસી સુલા ફી પાખતી દુલા રિલિજિયન, અલ્લાહની મોહબ્બત મારી અંદર છે નથી, કેટલી છે, કેવી રીતે લાવવી કે એકાંતમાં મને મારો પરવરદિગાર યાદ આવે છે. એટલા માટે જનાબે મૂસાને ખુદાએ કહ્યું હતું કે રાત પડે, અંધારું છવાઈ જાય, આખા દિવસ બધી દુનિયાની ફિતરત છે, સિવાય એ લોકો ફ્રેન્ચની અંદર કહેવાય લેક્સેપ્શન કી કોન્ફિર્મ લા રેગલ, ઓલા આના જેવા બધા રાતના કામ કરતા હોય ને એ દુનિયામાં બહુ ઓછા હોય. સાધારણ માણસો, તરજુમો વળી, સાધારણ એટલે નોર્મલ માણસો, જેનેરલ માણસો, સાધારણ માણસો બધાનું કામ એ જ હોય, સવારના કામ શરૂ થાય ને સાંજના કામ થઈ જાય ને બધાએ ઘર ભેગા થઈ જાય. રાત ખુદાએ સુવા માટે કરેલી છે, એટલે જ કે આખા દિવસનો થાકોડો મહેનત કરીને ખુદાએ કહ્યું તને હું યાદ આવું છું, આજે આટલું કમાણો, આ કર્યો, ઓ કર્યો, તે કર્યો, આ કરવાનો મોકો મળ્યો, આ બધાની અંદર રાત જ્યારે છવાઈ જાય છે, મૂસા ખોટા બોલો છે એ કે રાત છવાઈ જાય અને મને યાદ ન કરે. કરબલા નથી આપણા પાસે, મસાહેબની અંદર આ હું બધાએ આપણે પડીએ છીએ કે કરબલાની અંદર હુસૈન મઝલૂમે એક રાતની મોહલત માંગી હતી, કેના માટે? આજ અલ્લાહનો ઝિક્ર કરવા માટે, અલ્લાહને યાદ

કરવા માટે ને હદ તો એ છે કે જે આપણું વિશેષ એ કરબલા એની પણ ગવાહી આપે છે કે આ હુસૈન મતલબ એકાંતમાં પણ નીકળ્યા હતા હલવામાં ક્યારનો મોકો છે શબે આશૂરનો આપણે આ સાંભળીએ છીએ બલકે બલકે એમ કહું કે જ્યારે જનાબે કાસિમની શહાદત હોય તો આપણે બસાહેબની અંદર સાંભળીએ છીએ કે હુસૈન મતલબ મુસલ્લા ઇબાદત ઉપર છે અને કાનોમાં પગલાનો અવાજ આવે છે હુસૈન જ્યારે ચહેરાને ફેરાવે છે જોય છે કોણ છે ઇમામ હસનના લાલ શહેઝાદા કાસિમ આવ્યા છે હુસૈન પૂછે છે બેટા શા માટે આવ્યા છો કહ્યું ચચાજાન માએ મોકલ્યો છે કહ્યું માએ શા માટે મોકલ્યો છે કહ્યું માનો હુકમ છે કે ચચાને જઈને પૂછી આવો કે કાલે શહીદોની અંદર મારું નામ છે કે નહીં કેવા હતા કરબલા વાળા હુસૈને એક જુમલો કહ્યો છે અરબાબ મિંબર તમે સાંભળો છો કહ્યું બેટા તું તારી શહાદતની વાત કરે છે મારું દૂધ પીતો બાળક છે ને એ પણ ખાલી શહીદ થશે બસ થોડા જલાલમાં જનાબે કાસિમ આવ્યા અને કહ્યું મૌલા ચચાજાન શું ઝાલિમો ખૈમા સુધી પહોંચી જશે કે મારા નાના ભાઈ અબ્દુલ્લાહ રદિય અને કે અલી અસગરને આ પ્રમાણે શહીદ કરશે કહ્યું નહીં બેટા એમના માટે પાણીનો સવાલ હું કરીને જઈશ ઝાદારો આ હુસૈનની ખલવત ખલવતની એકાંતની ઇબાદત એ વાતની ગવાહી આપે છે કે જ્યારે અલ્લાહની મોહબ્બત હોય તો બંદાની અંદર આ તાકાત આવે છે પણ મેં મસાહેબ શું કર્યા હતા આજે આપણા ફરઝંદ સૈયદ સજ્જાદના મરસ્યો પડ્યો સૈયદ સજ્જાદની ખલવતની ઇબાદત નથી ખબર આપણને અરે આ એવી ઇબાદત સૈયદ સજ્જાદની છે કે જ્યારે કેદી થઈને આ કાફેલાને લઈ જવામાં આવે છે અને જ્યારે સૈયદ સજ્જાદ ઇબાદત માટે ઊભા થાય છે તો ઝાલિમો કોળા મારે છે ઝૈનબ અલિયા મકામ હુકમ આપે છે અરે મારા લાલને ઇબાદત કરવાનો મોકો નથી આપતા ચાલો હલકો કરીએ જેથી કરીને મારા લાલને આરામ ألا لعنة الله القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإن إليه راجعون رضا بقضائه وتسليما لأمره ما تم حسين